0: પછી માતુ રાઠોડાને ની સબને ખમા ગડી કે મહાસા યો પહેલો રાજસ્થાની લોકગીત આવાસી આંચલ ભટ્રી એક છોટો સો બ્રેક લા ઓર વર્ણા પછી આપો પાછા મિલાસા
1: પછલી નોટ છે ક્યુ ખે રહા હે
2: બ્રો યે ફટા હે સુન फटे फटे पुराने नोट को बैंक ब्रांच में एक्सचेंज कर सकते हैं।
1: वाओ, नया नोट मिलेगा।